0: મેં ઘણા બધા લોકોને વાત કહેતા સાંભળ્યા છે કે ભાઈ એક વખત પડી જવાનું, ધંધો હોય રિલેશનશિપ હોય, એ તો તમે પડો ને તો તમને તરતા આવડે, પડો ને તો તરતા આવડી જ જાય, આમ તેમ હાથ પગ મારો ને તો બધું સેટ થઈ જ જાય, પછી જો કંઈ ગરબડ થાય તો એ તો જોયું જાય, પછી એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ તો બધું સાચવ્યું જાય, થઈ જાય બધું. પણ મારા પ્રમાણે એવું જરા પણ ના હોય. મહાભારતમાંથી હું તમને એક એક્ઝામ્પલ આપું, બહુ જ રેલેવન્ટ એક્ઝામ્પલ આપું. અભિમન્યુને ચક્રવ્યૂહમાં એન્ટ્રી કેવી રીતે લેવી એ ખબર હતી, એની પાસે જ્ઞાન હતું કે ચક્રવ્યૂહમાં એન્ટ્રી કેવી રીતે લેવી, પણ એ જ્ઞાન જરા પણ નહોતું કે ચક્રવ્યૂહમાંથી બહાર કેવી રીતે નીકળવું. જો બંને નોલેજ હોત કે પડવું કેવી રીતે, લડવું કેવી રીતે અને પછી સેફલી બહાર કેવી રીતે નીકળવું, તો અભિમન્યુની હત્યા, અભિમન્યુનું વધ પોસિબલ નહોતું. અભિમન્યુ ખાલી 16 વર્ષનો હતો કે જ્યારે એણે કૌરવોની આટલી મોટી સેનાના સામે આટલી પુરજોર રીતે લડત આપી હતી. 5-5 યોદ્ધા લાગ્યા હતા અભિમન્યુની હત્યા કરવા માટે, અને એ પણ વોરના કોડના ખિલાફ. જો ખાલી એટલું જ નોલેજ પ્રાપ્ત કર્યું હોત કે આમાંથી બહાર કેવી રીતે નીકળવું, તો આખી ઘટના શક્ય ના બની હોત. એટલા જ માટે હું કહી રહ્યો છું કે કોઈ પણ વસ્તુમાં પડતા પહેલા, કોઈ પણ ચક્રવ્યૂહમાં પડતા પહેલા એનું પૂરેપૂરું જ્ઞાન મેળવી લેવું, પૂરેપૂરી સમજ લઈ લેવી, પૂરેપૂરી રિસર્ચ કરી લેવી, એના પછી જ એમાં પડવું. નહીં તો જીવનના કોઈ પણ ચક્રવ્યૂહમાંથી તમે બહાર નહીં આવી શકો, કારણ કે તમે તો અભિમન્યુ પણ નથી, અંદર લડત પણ નહીં આપી શકો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
1: हेलो,
2: हाय, ये से आपके फोन पे फ्री कॉल है. अगर आप चाहते हैं कि अभी के अभी आपका बिल आधा हो जाए तो कृपया 2 दबाइए. धन्यवाद. अगर आप चाहते हैं कि आपका बिल घर पे आए तो 1 दबाइए. धन्यवाद. अगर आप चाहते हैं कि आपके बिल में कोई भी गलती ना हो तो कृपया 9 दबाइए. धन्यवाद. अगर आप चाहते हैं कि आपको बिल की पूरी पुष्टि चाहिए, समरी चाहिए, तो कृपया 9-9 दबाइए. अगर आप चाहते हैं कि जो आपने कॉल करी है सिर्फ उसी का बिल आए, तो दबाइए 3-3. धन्यवाद. अगर आप चाहते हैं कि दूसरा पड़ोसी कोई कॉल कर रहा है और उसकी कॉल आपके बिल में ना आए, तो दबाइए 6-6. अगर आप चाहते हैं कि आपका बिल आपके ही नंबर का आना चाहिए, किसी दूसरे का नहीं आए, तो दबाइए 5-5. धन्यवाद. अगर आपको बिल पेपर पे चाहिए, पेपर बिल चाहिए, तो दबाइए 7-7. धन्यवाद. अगर आप स्कीम लेना चाहते हैं और अडॉप्ट करना चाहते हैं इस स्कीम को अगले महीने से, तो दबाइए 3,07,739.
1: हेलो,
2: हाय, ये से फिर से आपके फोन पे कॉल है. अगर आप चाहते हैं कि फ्यूचर में आपकी इस तरह की कॉल ना आए, तो दबाइए 4,19,83,9,83.
3: मैं रेडियो मिर्ची से सर नवेद बोल रहा हूँ. आप क्या खेल खेले जा रहे हैं यार, अपने मोबाइल से कभी ये दबा रहे हैं, कभी वो दबा रहे हैं, आप थके नहीं हैं? आप रेडियो मिर्ची पे हैं, आपका मुर्गा.
1: तो वही मैं सुन रहा था, मतलब.
2: अगर आपको इस सबसे मजा आया हो तो कृपया दबाए 5,07,339. हो गया.
1: हाँ जी,
2: कुकड़ों को.
4: मिर्ची मुर्गा नवेद के साथ, ओनली ऑन मिर्ची. इट्स हॉट.
5: At Tanishq, no two diamonds are exactly alike. They're beautifully rare, just like the woman who wears them. That's why this is the perfect time to find yours at the Tanishq Festival of Diamonds, with up to 25% off on diamond value and making charges, plus zero deduction on your old gold exchange above 18 carat. Visit Tanishq, New Jersey at 1429 Oak Tree Road, Islin, New Jersey today. Tanishq, a Tata product. Terms and conditions apply.
6: Honey, it's 11 p.m., our bedtime. Where are you?
7: I am not going to bed with you ever again.
6: But why? What did I do?
7: That bed is horrible. It's outdated and when we are on it creaks so loud ki sabko pata hai ki ghar pe kya chal raha hai.
6: Oh, honey, those days are gone. I bought a new bedroom furniture set from J&M Furniture today.
7: Wow! You mean J&M Furniture on 175 Talmadge Road, Edison, New Jersey? The ones who carry stylish furniture from Alf Italia?
8: Yes, yes, yes! Come soon! Honey!
7: Thank you, Janu. Let's make this a night to remember.
9: J&M Furniture, 175 Talmadge Road, Edison, New Jersey. Or shop online at jnmfurniture.com and have it delivered anywhere in the US. Your bedroom will never be the same again.
10: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
11: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगास, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
10: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इसलिन.
12: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
13: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइन्स की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का, साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी. स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इसलिन, न्यू जर्सी.
14: छोटी बच्ची हो क्या, समझ नहीं आता मिर्ची सुनना है?
15: मिर्ची सुनना है, मिर्ची सुनना है.
4: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot. Yes.

0: ચલો તમને આજે લતા મંગેશકર જી અને દિલીપ કુમાર એ બંનેનો એક બહુ જ રસપ્રદ ઇન્સિડન્સ કહું, એક કિસ્સો છે. દિલીપ સાહેબે એક વખત લતા મંગેશકરજીને નાનકડી ટકોર કરી. ટકોર એવી કે લતા, તારા પ્રોનાન્સિએશન્સ ક્લિયર નથી. તું જ્યારે પણ કોઈ હિન્દી ગીત ગાય છે તો એમાં એવું ક્લિયરલી ખબર પડી જાય છે કે તારી માતૃભાષા જે છે એ હિન્દી નથી. તારી હિન્દીમાં, તારી ઉર્દુમાં મરાઠી ટચ આવે છે, એટલે જ્યારે જ્યારે તું હિન્દી ગીત ગાય તો કોઈ મરાઠી વ્યક્તિ ગાઈ રહ્યું હોય એવું ક્લિયરલી ખબર પડે છે. લતાજીને આ નાનકડી ટકોર ખૂબ વધારે ચૂભી ગઈ. લતાજી પાછા આવ્યા, એમને એક ઉર્દુના ટ્યુટર રાખ્યા, ગુરુ કર્યા એમને, કે જેમને ઉર્દુનું બહુ જ સરસ મજાનું નોલેજ હતું. ડેડિકેશનથી ઉર્દુ અને હિન્દી બંને ભાષા શીખ્યા. એન્ડ બાય ધ વે લેટ મી ટેલ યુ કે આજે ફેઝ હતો ત્યારે લતા મંગેશકર ઓલરેડી ખૂબ વધારે ફેમસ હતા. એમને કોઈ જરૂર નથી આ નાનકડી ટકોરને સિરિયસલી લેવાની, છતાં એમને લીધી. ટૂંક સમયના પછી એમની હિન્દી, એમની ઉર્દુ એમને એટલી બધી સ્પષ્ટ કરી કે બાકી કોઈ જ ગાયકની ના હોય. આજે વાત છે, આજે કિસ્સો છે, એ શ્રેયા ઘોષાલે એક ટીવીના શોમાં કરી હતી. એમને કહ્યું કે લતા મંગેશકરના પ્રોનાન્સિએશનમાં આ કિસ્સાના પછી જે નાનકડી બિંદી હોય ને હિન્દીમાં, એની પણ ક્લેરિટી આવતી હતી. જે નુખતા ઉર્દુમાં કહેવાય છે કે જે ભલભલા લોકો એમાં માત ખાઈ જતા હોય, એ પણ એમનું એકદમ સ્પષ્ટ રીતે નીકળતું હતું. હવે આનાથી મારે અને તમારે કઈ વસ્તુ શીખવા જેવી છે તો કે ટકોર તો મને અને તમને પણ ઘણા લોકો કરતા હોય. ક્રિટિસિઝમ ડેલી લાઈફમાં લોકો આપણું કરતા જ હોય. દર વખતે જરૂરી નથી કે આપણે એને નેગેટિવલી લઈએ. ઘણી વખત એવું બને કે ક્રિટિસિઝમ તમને સક્સેસના અલગ પથ ઉપર લઈ જાય, પર્સનલ ગ્રોથના પથ ઉપર લઈ જાય. લતા મંગેશકર જો એવું ઈચ્છતા કે છોડને યાર, આઈ એમ ઓલરેડી ફેમસ, આટલા બધા લોકો, આટલા બધા સંગીતકાર મને બોલાવે છે ને, જરૂર શું છે, તો કદાચ એમનું નામ આજે એટલું ના હોત કે જેટલું છે. શ્રેયા ઘોષાલ એમને આટલા વર્ષોના પછી કોઈ ટીવીના ઇન્ટરવ્યુમાં, ટીવીના શોમાં યાદ ના કરતા હોત. ટૂંક સમય પહેલા ગુજરાતી સાહિત્યના એક બહુ જ સારા લેખકે મને એક ઇવેન્ટમાં ટકોર કરી હતી. એમણે મને કહ્યું કે કૃતાર્થ, તારું સાહિત્ય સારું છે એમાં ના નથી, પણ જો તારે વધારે સક્સેસફુલ થવું હોય, આગળ વધવું હોય ને તારા કરિયરમાં, તો આટલું પૂરતું નથી. તારે સાહિત્યમાં વધારે ઊંડું ઉતરવું પડશે, સાહિત્યનું વાંચન વધારે કરવું પડશે. મારી સાથે આ જ્યારે મને ટકોર કરવામાં આવી ત્યારે મારી સાથે પ્રોફેશનલી એસોસિએટેડ મારી ટીમના લોકો પણ હતા. એમને મને કહ્યું કે ના ના, બહુ સાંભળવા જેવી વાત નથી, આ લોકો તો ક્રિટિસિઝમ કર્યા કરે, તું જે કરે છે બરાબર કરે છે. મેં કીધું કે ના, એમણે જે ટકોર કરી છે બિલકુલ પરફેક્ટ છે, એ સચોટ છે, એના ઉપર કામ કરવા જેવું છે. અને મેં એના ઉપર કામ ચાલુ કર્યું, મેં મારું વાંચન વધાર્યું અને મને જેન્યુઅનલી ફરક દેખાય છે. ટકોર ઓલવેઝ નેગેટિવ નથી હોતી, જો તમે એને કન્સ્ટ્રક્ટિવ વેમાં લઈ શકો તો ખૂબ ફાયદો કરશે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
1: It's 12:30 p.m. Mirchi time check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels. Best quality, best price.
2: Worried about how your child will stay connected with their roots or maintain our traditions?
3: SKN Foundation has one of the longest running culture, values and Hindi language programs for students.
2: To enroll or know more, please visit sanatanvidyalaya.org or call 908-671-1344.
4: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
5: They sell natural diamonds, best quality at the lowest prices.
4: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
6: अपने घर में तो हर कोई शेर होता है, लेकिन शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए Lion Mortgage. The king of mortgage industry.
7: Since over 15 years, Lion Mortgage has been assisting first-time home buyers with loan. Their experience and knowledge of mortgage industry really helps clients to get the best possible deals on refinance. A professional service with quick, accurate and impressive follow-up. Lion Mortgage offers special zero closing cost on refinance options.
8: For more information, call 732-339-3155. That is 732-339-3155. प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर।
9: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगास, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज।
8: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू इजलिन।
10: कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं।
11: हजारों लोग एक तिरंगा एक दिल, और इस फीलिंग का नाम है इंडिया डे परेड 2026।
12: संडे ऑगस्ट 9th 1 PM ऑनवर्ड्स फ्रॉम इसलिन टू एडिसन ऑन ओक ट्री रोड, फीचरिंग लक्ष्मीराज सिंह जी महाराज, रिचा अनिरुद्ध, सानिया मल्होत्रा एंड मोर। जॉइन द कल्चरल फेस्ट एंड मेला बिहाइंड उमिया धाम टेम्पल।
13: लिस्नर है मैं, बैक टू बैक गाना सुनेगा,
14: बैक टू बैक गाना सुनेगा।
13: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

કિંમત કોની, વસ્તુની કે પછી વસ્તુ વેચાણના સમયની? કિંમત કોની, માણસની કે માણસના સમયની, માણસની ગરજની? કિંમત કોની? એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું. આખા વર્ષ ગુલાબનું ફૂલ 5 રૂપિયામાં વેચાય, 10 રૂપિયામાં વેચાય, મેક્સિમમ 25 રૂપિયામાં વેચાય. એ જ ગુલાબનું ફૂલ વેલેન્ટાઇન્સ વીક આવે એ વખતે કેટલામાં વેચાય? તો કે 50 રૂપિયામાં વેચાય, 100 રૂપિયામાં વેચાય, 250 રૂપિયામાં વેચાય, અને કોઈ જ બાર્ગેનિંગ ના કરે. ખબર બધાને હોય કે આની કિંમત તો 5 કે 10 જ રૂપિયા છે, પણ 250 રૂપિયા ખર્ચવા માટે પણ આપણે તૈયાર રહીએ. કોરોના વખતે યાદ છે ને માસ્કની કિંમત કેટલી? તો કે ઓરિજિનલી માસ્કની કિંમત તમે જો એને કોવિડના પહેલા લેવા જાત તો કદાચ 10 રૂપિયા 20 રૂપિયા એવી હતી. કોરોનાના વખતે એની કિંમત જ્યારે લોકડાઉનની શરૂઆત થઈ હતી ત્યારે 600 રૂપિયામાં મેં પોતે માસ્ક ખરીદ્યું હતું. માણસોના સાથે પણ એવું જ હોય છે, ક્યારેય કિંમત માણસની હોતી જ નથી. કિંમત માણસના સ્વભાવની, એના ચરિત્રની, એની ભાવનાઓની હોતી જ નથી, એના ટેલેન્ટની પણ નથી હોતી. કિંમત ખાલી અને ખાલી એના સમયની હોય છે. જેટલો સારો સમય કિંમત એટલી વધારે, જેટલો સારો સમય એ વ્યક્તિની ગરજ એટલી જ વધારે. આ વાત સમજવા જેવી એટલા માટે છે કારણ કે ઘણા બધા લોકોને ઈગો હોય કે જોયું સમાજમાં લોકો આપણને કેટલું પૂછે, જોયું આપણી કેટલી રિસ્પેક્ટ. બહુ ઈગો કરવા જેવો છે નહીં. એનું કારણ શું? તો કે આખા વર્ષ કિંમત મારીને તમારી 5 રૂપિયા જ છે. આ તો સમય સારો છે, વેલેન્ટાઇન્સ વીક જેવું ચાલી રહ્યું છે, એટલા માટે 250 રૂપિયામાં લોકો વિધાઉટ બાર્ગેનિંગ આપણને ખરીદવા માટે ઈચ્છે છે, બીજું કંઈ જ છે નહીં. આજના દિવસે તમને આ વાત સમજાય એવી શુભકામનાઓ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. હવે મુદ્દો જરાક એમ છે કે આજથી શ્રાવણ ચાલુ થાય છે કે નથી થતો, એના ઉપર ડિબેટ ચાલી રહી છે. ઘણા બધા એક્સપર્ટ સોશિયલ મીડિયા ઉપર પણ હું સવારથી જોઈ રહ્યો છું કે ઘણા લોકોનું કેવું છે કે આજથી જ ચાલુ થઈ ગયું, ઘણા લોકોનું કેવું છે કે ના ના હજુ તો બહાર છે, 15 દિવસની બહાર છે, 13th ઓગસ્ટથી ચાલુ થશે. હવે આજનો મારો સિલી સવાલ એમ છે કે આ શ્રાવણ મહિનાનો જે તહેવાર છે, હું તો એને તહેવાર જ ગણું છું, એમાં આપણને ચોઇસ મળે છે કે આજથી ચાલુ કરવું હોય તો આજથી કરો, 15 દિવસ પછી કરવું હોય તો 15 દિવસ પછી કરો. પણ દિવાળી, ઉત્તરાયણ, નવરાત્રી, એમાં કોઈ ચોઇસ નથી મળતી. એ તો એક ફિક્સ તારીખે જ ચાલુ થાય નેશન વાઇડ, અને ફિક્સ તારીખે જ પૂરો થાય એ તહેવાર. તો એવું કેમ અમુક તહેવારમાં ચોઇસ મળે અને અમુક તહેવારમાં બિલકુલ ચોઇસ ના મળે? આવું શું કામ? વોટ ઇઝ ધ રીઝન? ઓનેસ્ટલી આ સિલી સવાલનો જવાબ મને પણ નથી ખબર. બોલો, આપો મને જવાબ. તમારી પાસે કોઈ આન્સર હોય તો મારો વોટ્સએપ નંબર છે 8422983983. રિપીટ કરી દઉં, 8422983983.
1: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Iselin, New Jersey. Conditions apply.
2: Inefficient,
3: very complex,
4: clumsy or
5: confusion hi confusion.
6: Disjointed software ko use karna utna easy nahi jitna aap samajh rahe hain. Toote phoote software se chhutkara pao, apne business ke liye Zoho One le aao. Zoho One is an all-in-one integrated software suite jisse aap apna pura business chala sakte hain. Yes, you heard that right, you can run your entire business, sales, marketing se leke customer support, accounting, operations ya HR. Kaam anek, software ek, Zoho One. Get your free trial at zoho.com/one.
7: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
8: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगाज, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
7: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू इज़लिम.
9: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
10: They sell natural diamonds, best quality at the lowest prices.
9: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
11: तेरा क्या होगा कालिया?
12: सरदार, मैंने आपका नमक खाया सरदार.
11: अब मिर्ची खा.
13: Radio Mirchi, it's hot.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી. હું છું કૃતાર્થ. કન્ફ્યુઝન ચાલી રહ્યું છે કે આજથી શ્રાવણ મહિનો કરવો કે પછી ના કરવો, કારણ કે બે તારીખ છે, એક આજની અને એક 15 દિવસ પછીની, એટલે કે 13th ઓગસ્ટની. ઘણા લોકો આજના દિવસથી ફોલો કરે છે, ઘણા લોકો 15 દિવસ પછી ફોલો કરવાની શરૂઆત કરશે. મારો સિલી સવાલ એમ હતો કે કેમ આવું કે ઘણા પ્રસંગ એવા છે, ઘણા ફેસ્ટિવલ્સ એવા છે ભારતમાં કે જેમાં અમુકમાં 15 દિવસ આમ તેમ ચાલે અને અમુકની તારીખ, અમુકની તિથિ એ ફિક્સ્ડ, જેમ કે દિવાળી, જન્માષ્ટમી, ઉત્તરાયણ, એ જરાય આમ તેમ ના થાય. એ તો જે તારીખે આપણે સેલિબ્રેટ કરવાનું છે ત્યારે જ થાય. વોટ ઇઝ ધ રીઝન? મારી સાથે હમણાં ફોન લાઈન પર ડોક્ટર હાર્દિક ભટ્ટ છે. સાંભળો,
2: તિથિ તો ફિક્સ જ છે, પણ આપણે ગુજરાતમાં અમાસ થી અમાસ મહિનો ગણીએ છે, અને રાજસ્થાન, એમપી કે બીજા બધા સ્ટેટમાં પૂનમ થી પૂનમ મહિનો ચેન્જ કરે છે. અમાસ મહિનો ગણીએ છે, અને રાજસ્થાન, એમપી કે બીજા બધા સ્ટેટમાં પૂનમ થી પૂનમ મહિનો ચેન્જ કરે છે.
1: બરાબર છે.

0: બનાવવાની છે.
1: બરાબર છે, પણ આનો જે પરફેક્ટ આન્સર છે ને એને લેવા દેવા છે શુક્લ પક્ષથી અને કૃષ્ણ પક્ષથી. હા, એ પરફેક્ટ જવાબ શું છે? તમે 10 માર્ક માંથી છે ને હું તમને 7 માર્ક આપી શકું. ના ના, તમારો જવાબ એમ તો સાચો જ છે, પણ મારે લોકોને આજના દિવસે સમજાવવું ડેફિનેટલી છે કે આવું શું કામ થાય છે.
0: હા, એ છે ને આપણી જે આપણું જે વાતાવરણ છે ઇન્ડિયાનું. એટલે હું એકચ્યુઅલી આયુર્વેદ ડોક્ટર છું, તો
1: અરે વાહ, બહુ સરસ.
0: કાલ પ્રમાણે આપણે લોકો સીઝન અને મંથ ને એ પ્રમાણે થોડાક ચેન્જ કરતા હોઈએ છે. એટલે ગુજરાતનું જે વાતાવરણ છે એ પ્રમાણે આ પહેલેથી પ્રથા ચાલી કે ભાઈ તમારે આ રીતે મહિના સેટ કરવા, પૂનમ થી પૂનમ ગણો તો તમારે બધા તહેવારો ને બધું સેમ આવશે. એટલે તિથિ તો સેમ જ રહેવાની છે, પણ એ લોકો પૂનમ થી પૂનમ મહિનો ગણે કે આપણે અમાસ થી અમાસ ગણીએ એવી રીતનું.
1: કરેક્ટ યાર, તમે આયુર્વેદિક ડોક્ટર છો તો એક હજુ સવાલ પૂછી જ લઉં.
0: બોલો.
1: છેલ્લા લગભગ 15 દિવસથી ખાંસી નથી જઈ રહી યાર, મને શું કરું? બોલો.
0: સીધો પલાદી ચૂર્ણ મધ સાથે ચાટો અને જેઠી મધ ઘનવટી અથવા ખદીરાદી વટી ચૂસવાની.
1: સરસ, આરજે હોવાનો ફાયદો જ છે. જો રેડિયો ઉપર એકદમ ફ્રી ઓફ કોસ્ટ મેં પ્રિસ્ક્રિપ્શન લઈ લીધું તમારી પાસેથી. બોલો, તમને એક્યુરેટ જવાબ આવડે છે કાં તો તમારી પાસે બીજું કોઈ બેટર એક્સપ્લેનેશન છે? લખીને મોકલો. મારો વોટ્સએપ નંબર સેવ કરવાનું ભૂલી જાઓ છો ને, એમાં જવાબ અપાતો નથી તમારાથી. વોટ્સએપ નંબર છે, લઈ લો, પેન લઈ લો. ચલો, પહેલા લઈ લીધી, મોબાઈલ લઈ લીધો નોટ કરવા માટે. 8422983983, રિપીટ કરી દઉં, 8422983983. ગુડ મોર્નિંગ.

0: Mirchi.
1: Escabana, pues cabana, sacabana.
2: ¡Rambala!
1: ¡Murga, murga! ¡La vieja la murga!
2: ¡Mirchi, murga!
3: हेलो
4: हाँ जी बोलिए
3: क्या बोलो जी आप बोलिए
4: आप बोलिए ना
3: कॉल आपने किया आप बोलिए
4: कॉल मैंने किया है हेलो
3: अरे बोलो भाई कॉल तुमने किया बोलो क्या हुआ
4: अरे आपका दिमाग तो खराब नहीं हुआ यार मैं यहाँ सो रहा हूँ आपने मुझे कॉल कर रहे हैं आप कह रहे हैं कि कॉल तूने किया है यार आपने नंबर मेरा डायल किया है मेरे घर बेल बजी है यार
3: तुम्हारे यहाँ बेल बजी तो मेरे यहाँ हो जाएगा अरे फोन मैंने नहीं किया यार
4: फोन आपने यहाँ बेल बजी यार मेरे यहाँ भी बेल बजी है
3: मैं
4: नींद में ही था आपने डिस्टर्ब कर दिया मैं देख रहा हूँ नंबर
3: मैं क्या बैल मेरे यहाँ चाहिए
4: आ जाते हैं उठ के मैं तो फोन काट रहा हूँ फोन रखी तेरे हेलो हाँ बताइए
3: तेरी जेब में फोन रखा होगा वो बटन दबा होगा बार बार
4: बात करनी है तो बात कर लीजिए आप दो बार फोन कर चुके हैं आप कह नहीं रहे हैं कि यार बात करनी है आप बताइए मुझे प्लीज क्या काम है हेलो यार आपका दिमाग तो खराब नहीं है यार मैं आपसे प्यार से बात करने जा रहा हूँ तो आप उसका नजायज फायदा उठा रहे हैं
3: जी मैं आपको परेशान नहीं कर रहा मैं खुद यहाँ पे परेशान हूँ मैं गाड़ी चला रहा हूँ इस टाइम मैं फोन नहीं कर रहा
4: तो आप गाड़ी चलाइए नहीं आप अपनी गाड़ी चलाइए आप अपना काम करिए फोन मत करिए मुझे कम से कम यार फोन मत करिएगा बस यहाँ पे
3: फोन नहीं कर रहा अभी
4: मैं आप बदतमीजी से बात मत करिए आप समझ गए मैं यहाँ से चाटा मार दूंगा बता रहा हूँ मैं यहाँ से हाँ मेरे चप्पल लेके आ ये मेरे हाथ में चप्पल है मैं बता रहा हूँ मैं
3: चप्पल
4: पता नहीं कहाँ कहाँ से आ जाते मैं सो रहा हूँ यहाँ पे फोन क्यों
3: आराम कर दिया तुम जैसे
4: जीना बता रहा यहाँ से भाग इस बार अगर कर दिया ना बता रहा हूँ दांत तोड़ दूंगा चप्पल है मेरे हाथ में
3: फोन आ रहा है मेरी, मेरी फोन जो तेरे बस में हो वो तू करना चाहे तो तू कर ले
4: देखिए जो मेरे बस में था वो मैं कर चुका हूँ मेरी बात सुनिए अभिषेक मैं रेडियो मिर्ची से नवेद बोल रहा हूँ तुम रेडियो मिर्ची पे हो तुम्हारी आवाज़ सारी बाहर आ रही है तुम मुर्गा बन गए हो ये सारी कॉल्स मैंने करी थी
5: मिर्ची मुर्गा नवेद के साथ ओनली ऑन मिर्ची इट्स हॉट
6: गुड मॉर्निंग સાંભળી રહ્યા છો મિર્ચી હું છું કૃતાર્થ હવે જે મારો સિલી સવાલ હતો એમાં ઘણા બધા લોકો ગૂંચવાયા છે ઘણા બધા લોકોએ જવાબ આપવા માટે સામેથી વોલેન્ટિયર કર્યું છે કે ના ના અમને આવડે છે હમણાં મારી સાથે ફોન લાઈન પર ડોક્ટર હાર્દિક છે એકચ્યુઅલી જે લોકોએ સિલી સવાલ નથી સાંભળ્યો એમના માટે હું રિપીટ કરી દઉં સવાલ જરા કેમ હતો કે ઘણા ફેસ્ટિવલ્સ એવા આવે છે કે જેમાં તારીખમાં કોન્ફ્લિક્ટ હોય કે આજે નહીં ને 15 દિવસે ચાલુ થશે શ્રાવણ મહિનો પણ ઘણા ફેસ્ટિવલ્સ એવા હોય જેમ કે દિવાળી જન્માષ્ટમી કે જેની તારીખ જેની તિથિ એ ફિક્સ્ડ હોય એવું શું કામ એના પાછળનું લોજિક શું છે
7: હેલો
6: ડોક્ટર સાહેબ ગુડ મોર્નિંગ
7: હા કેમ છો
6: એકદમ મજામાં વોટ કાઇન્ડ ઓફ અ ડોક્ટર આર યુ
7: આઈ એમ ગાયનેકોલોજી
6: અરે વાહ સરસ બોલો તો પછી શું છે જવાબ એક્યુરેટ જવાબ શું છે
7: આપણે જે પ્રશ્ન પૂછ્યો ને કે જે તહેવારોનો ડિફરન્સ કેમ હોય છે તો એકચ્યુઅલી એમાં કેવું છે કે આપણે ત્યાં વિક્રમ સંવત ઉજવાય છે
6: બરાબર
7: વિક્રમ સંવત પ્રમાણે મહિના ચાલે છે આપણા દેશમાં બે સંવત છે જે હિન્દુ કેલેન્ડર એક તક સંવત અને એક વિક્રમ સંવત હવે જે ઉત્તરના રાજ્યો જે છે બધા જે હિન્દી ભાષી રાજ્યો છે એમાં શક સંવત ઉજવાય છે
6: શક
7: સંવત પ્રમાણે માને છે આપણે જે છે વિક્રમ સંવત પ્રમાણે માનીએ
6: છીએ
7: વિક્રમ સંવત માં હંમેશા શું કહેવાય કે અમાસ પછી નવો મહિનો બદલાય અને શક સંવત માં પૂનમ પછી નવો મહિનો બદલાય
6: બરાબર છે
7: એટલે ધારો કે જન્માષ્ટમી હોય તો જન્માષ્ટમી ની તિથિ એ જ રહે ધારો કે દિવાળી છે બરાબર આપણે દિવાળી સમજીએ તો દિવાળી આસો વદ અમાસે થાય
6: બરાબર
7: પણ પછી આપણે ધારો કે આસો વદ અમાસ પછી આપણે કારતક મહિનો શરૂ થઈ જાય
6: બરાબર છે
7: બરાબર પણ ત્યાં એવું ના થાય ત્યાં જે હોય બરાબર એ જે છે એ કારતક મહિનો પહેલેથી જ હોય અને પહેલેથી થઈને એ શું કહેવાય કે કન્ટિન્યુ રહે
6: બરાબર હું તમારું આખું એક્સપ્લેનેશન સમજી ગયો હવે મારો ફોલોઅપ સવાલ સાંભળો
7: બરાબર
6: આ બધી જ તમારી વાત બરાબર
7: બરાબર છે
6: જો દિવાળીની તારીખો દર વર્ષે બદલાય બરાબર નવરાત્રીની તારીખ દર વર્ષે બદલાય શ્રાવણ મહિનાની તારીખો દર વર્ષે બદલાય ગ્રેગોરિયન કેલેન્ડરની વાત કરી રહ્યો છું પણ આ આ 14th of January આ ઉત્તરાયણની તારીખ કેમ સેમ એવી જ રહેશે? કારણ કે એમાં તો આપણે આપણા હિન્દુ હિન્દુ ફેસ્ટિવલ છે બરાબર, તો હિન્દુ કેલેન્ડર ફોલો કરવું જોઈએ ને, તો એમાં કેમ 14th of January જ રહેશે દર વર્ષે?
7: ફેર હોય છે, પણ જાન્યુઆરીમાં જ શું કહેવાય કે જે શિયાળો હોય, શિયાળામાં દિવસ નાનો હોય, રાત મોટી હોય, અને જે મકર વ્રત પરથી સૂર્ય જે ધીમે ધીમે વિષુવવૃત થઈને કર્કવૃત તરફ આવે, એ જે પ્રયાણ થાય છે એ જર્સામાં 15-20 દિવસમાં શરૂ થાય છે.
6: બરાબર છે.
7: 14 જાન્યુઆરી ઉજવીએ.
6: હા, તમે ગાયનેકોલોજિસ્ટ છો ને?
7: હા, હું ગાયનેકોલોજિસ્ટ.
6: તમે જે પહેલા જવાબ આપ્યો ને નેચરલ ડિલિવરી હતી, અને જે પછી જવાબ આપ્યો ને સિઝેરિયન હતું. બોલો, છે તમારી પાસે કોઈ સરસ મજાનું એક્સપ્લેનેશન? લખીને મોકલો. મારો વોટ્સએપ નંબર છે 8422-983-983. Good morning.
0: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
8: They sell natural diamonds, best quality at the lowest prices.
0: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
9: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
10: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगास, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
9: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इसलिन.
11: कुछ आवाजें सिर्फ कानों को नहीं, सीधे आत्मा को छू जाती हैं. दिव्य और पवित्र आरती अब मंदिर से सीधे आप तक. मंगल आरती प्रेजेंटेड बाय आरके जूल्स. बेस्ट क्वालिटी, बेस्ट प्राइस. रोज सुबह 6 बजे सिर्फ 92.7 FM रेडियो मिर्ची पर. ऑल्सो अवेलेबल ऑन 103.3 FM HD2.
12: अपने घर में तो हर कोई शेर होता है, मगर शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए लायन मॉर्गेज असिस्टिंग फर्स्ट टाइम होम बायर्स, ऑल्सो ऑफरिंग जीरो क्लोजिंग कॉस्ट रीफाइनेंस ऑप्शन. फॉर मोर इन्फॉर्मेशन कॉल 732-339-3155. लॉग ऑन टू lionmtg.com.
13: एंजॉय योर गोल्डन डेज विद कल्याण ज्वेलर्स. गेट अप टू 50% ऑफ ऑन मेकिंग चार्जेस. विजिट कल्याण ज्वेलर्स एट ओक ट्री रोड, इज़लन, न्यू जर्सी. कंडीशंस अप्लाई.
14: बैटिंग तो काफी सारे करते हैं, विराट एक ही होता है.
15: कोहली गोज डाउन द ग्राउंड, कोहली गोज आउट ऑफ द ग्राउंड.
14: फिल्मों में विलन को धोते तो बहुत हैं, पर बच्चन एक ही होता है.
16: इसे अपनी जेब में रख ले पीटर, अब ये ताला मैं तेरी जेब से चाबी निकाल कर ही खोलूंगा.
14: मॉरल ऑफ द स्टोरी नंबर 1, सिर्फ एक ही होता है,
17: एक ही होता है.
14: जैसे USA की सबसे ऑथेंटिक रेडियो लिस्टनरशिप सर्वे नीलसन के मुताबिक न्यू जर्सी में नंबर 1 साउथ एशियन चैनल है मिर्ची. मिर्ची बाकी जो है वो सिर्फ है. रेडियो का बच्चन कहो या कोहली, न्यू जर्सी में मिर्ची के नाम से पुकारते हैं. इट्स हॉट.

0: It's 2:30 p.m. Mirchi time check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels. Best quality, best price.
1: પહેલી વખત મને કોઈ એવો મેસેજ કર્યો છે કે સિલી સવાલ જ ખોટો છે તારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. જો તમે નથી સાંભળ્યો સિલી સવાલ તો હું તમારા માટે રિપીટ કરી દઉં કે શ્રાવણ મહિનાની તારીખોને લઈને થોડો કોન્ફ્લિક્ટ રહેતો હોય કે આજે કાલે ચાલુ થાય છે, કાલે ચાલુ થાય છે. નોર્થ ઇન્ડિયામાં અલગ તારીખોમાં ચાલુ થાય, ગુજરાતમાં અલગ તારીખમાં ચાલુ થાય. ઘણા સ્ટેટ્સ એવા છે કે જે આજની તારીખથી શ્રાવણ મહિનાની શરૂઆત ગણે છે અને ઘણા સ્ટેટ્સ એવા છે કે જે 13th of August ગણવાના છે. તો મેં સવાલ પૂછ્યો હતો કે એવું કેમ, અમુક ફેસ્ટિવલ્સની તારીખો ફિક્સ્ડ અને અમુક ફેસ્ટિવલ્સ જે હોય છે એમાં આમતેમ થતું હોય. મારી સાથે હમણાં ફોન લાઈન ઉપર ડોક્ટર ચિંતન સોલંકી છે. સાંભળો મારી ને એમની રો વાતચીત.
2: હેલો
1: ડોક્ટર સાહેબ, નમસ્કાર.
2: નમસ્કાર.
1: રેડિયો મિર્ચી માંથી આરજે કૃતાર્થ વાત કરું છું.
2: બોલો.
1: મારો સવાલ એ ખોટો હતો અને પેલા બંને જે પ્રીવિયસ ડોક્ટર્સ હતા એ ખોટા હતા, તો સાચું શું છે?
2: એ લોકો ખોટા નહોતા, એમનું એક્સપ્લેનેશન સાચું હતું.
1: હા,
2: પણ તમે જે કમ્પેર કરો છો જે ગુજરાતી તહેવારો જે તિથિ, તો એ ચંદ્ર રાશિ પ્રમાણે જે તિથિ છે એ જ તિથિ છે.
1: બરાબર.
2: અને પેલું ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે સૂર્યનું જયારે ઉત્તર દિશામાં ભ્રમણ થાય છે ને પર્ટિક્યુલર 365 દિવસની જે સાયકલ છે એનો એક ફેઝ છે, એ પ્રમાણે અક્ષાંશ રેખાંશનું જે પરિવર્તન થતું હોય કે પૃથ્વી એટલી નમે અને એની ધરી પર ત્યાં આવતી હોય તો એનું ફિક્સેશન છે.
1: બરાબર. એક મિનિટ આપણે નાનકડો પોઝ લઈએ. તમે છે ને મને એવી રીતે સમજાવો જેમ કે હું 6 વર્ષનું બાળક છું.
2: ઓકે,
1: બરાબર. તો જ મને એવું લાગે છે કે મને ખબર પડશે, નહીં તો હું ખોટા સવાલો પૂછતો જ રહીશ. તો ઓકે, નાઉ આઈ એમ 6 યર ઓલ્ડ, હવે મને સમજાવો.
2: ફાઇન. સો આપણે બે તહેવારની વાત કરીએ છે. અમુક એવા તહેવારો કે જે તિથિ પ્રમાણે આવે છે પણ તારીખ એની બદલાઈ જાય છે.
1: બરાબર.
2: હવે તિથિ અને તારીખ એ બંને અલગ અલગ રચનાઓ છે. જે તિથિ છે જે આપણે ગુજરાતી કેલેન્ડર ગણીએ છીએ કારતક થી આસો સુધીનું, એ પ્રમાણે ચાલે છે.
1: ઓકે.
2: અને જે અંગ્રેજી કેલેન્ડર છે જેને આપણે ઈસવીસન લખીએ છીએ 2026, એ છે એ સૂર્યની, એકચ્યુઅલી પૃથ્વીની, જે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા 365 દિવસ જનરલી થાય છે. અમુક કલાકો વધારે હોય છે, એટલે દર 4 વર્ષે જે લીપ યર આવે એટલે એમાં એ 6-6 કલાક ભેગા થઈને એક દિવસ ઉમેરાઈ જાય.
1: બરાબર.
2: એટલે 366 દિવસનું હોય, એટલે એક્ઝેક્ટ 24 કલાક નથી, 24 કલાક પ્લસ સમથિંગ છે.
1: બરાબર.
2: એટલે એ આખું એક વેરિયેશન આવે લીપ યર. પણ જે ઉત્તરાયણનો તહેવાર છે, એ ઉત્તરાયણનો તહેવાર એ સૂર્યનું ઉત્તરાયણ, ઉત્તર દિશામાં સૂર્યનું ભ્રમણ, મકર સંક્રાંતિ એટલે જે મકર રાશિ છે એમાં સૂર્યનું એ સૂર્ય રાશિ પ્રમાણે ભ્રમણ, એટલે એ તારીખ પ્રમાણે છે જે આપણે કેલેન્ડર ઈસવીસન છે એને ફોલો કરીએ છીએ, એટલે 14 તારીખ ફિક્સ રહેવાની.
1: બરાબર.
2: પણ જે ગુજરાતી તહેવારો છે એનું જે કેલેન્ડર છે ટેકનિકલી એ 30-31 દિવસનું જેમ ઈસવીસનનું છે એવું કેલેન્ડર નથી. એ જે ગુજરાતી કેલેન્ડર છે એ ટેકનિકલી 28-29 દિવસનું હોય છે, એટલે એમાં પણ દર 3 વર્ષે આખો એક મહિનો જે ઓછો થઈ જાય, એટલે આપણે અધિક મહિનો નાખીને વધારાનો એક મહિનો પાછો પૂરો કરીએ છે.
1: અચ્છા.
2: એટલે 30 દિવસ સરવાળે પૂરા થાય છે. ચંદ્ર રાશિ પણ 28 દિવસ જ હોય છે એકચ્યુઅલી, જે એકમ થી આપણે 15 સુધીનું ગણીએ પૂનમ ને અમાસ વાળું, એ પણ પૂરું 30 દિવસનું ક્યારે હોતું નથી, નહીતર અધિક મહિનાની જરૂર જ ના હોત.
1: બરાબર.
2: એટલે સામે 365 અને પેલા જોવા જાઓ તો રફલી 355ની આસપાસ પતતું હોય કે 350ની આસપાસ પતતું હોય, તો એ તારીખો ક્યારેય તિથિ પ્રમાણે મેચ થવાની જ નથી. અમુક એવા સંજોગો આવશે અમુક વર્ષે કે જ્યારે તમારી તારીખ અને તિથિ એક જ હોય, મને બહુ યાદ નથી, પણ તમારો જન્મ દિવસ અને તમારી જન્મ તિથિ અમુક પર્ટિક્યુલર વર્ષે, એ કદાચ 13 વર્ષ કેવું કંઈક છે મને અત્યારે યાદ નથી આવતું, પણ એ ત્યારે ફિક્સ થાય છે કે તમારી તિથિ અને તારીખ એક જ દિવસે આવે.
1: ઓકે.
2: એ જે ચક્ર ફરતું હોય છે એ પ્રમાણે, એટલે 15 ઓગસ્ટ છે, 26 જાન્યુઆરી છે, એ બધા તહેવારો આપણે તારીખ પ્રમાણે ઉજવીએ છીએ. જ્યારે તિથિ છે એ તારીખ પ્રમાણે જ છે પણ એ ચંદ્ર રાશિની તારીખ પ્રમાણે છે, આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે છે, એટલે બંનેની સરખામણી શક્ય નથી. તમે એક વસ્તુ સેન્ટીમીટરમાં માપો અને બીજી ઇંચમાં માપો,
1: એ
2: સેન્ટીમીટર ને ઇંચ અલગ અલગ જ આવશે, કારણ કે બંનેના જે બંને વચ્ચેનું અંતર છે 1 સેન્ટીમીટર અને 1 ઇંચ વચ્ચેનું, એ અલગ અલગ છે.
1: સુપર્બ. એક મિનિટ, હું તમારા માટે 3 તાળીનું સન્માન આપી રહ્યો છું. એક, બે ને ત્રણ કેવું પડે. હું કોઈ એમ પ્રોફેસરના ક્લાસમાં બેઠો હું, મને વ્યવસ્થિત રીતે કોઈએ સમજાવ્યું અને મને એવું લાગ્યું. આઈ એમ રિયલી લકી ટુ ગેટ લિસનર્સ લાઈક યુ યાર. મારો વોટ્સએપ નંબર સેવ કરી લો, 8422983983. તમારી પાસે કોઈ ઓપિનિયન હોય, કોઈ એક્સપ્લેનેશન હોય તો મને મોકલતા રહેજો, હું સામેથી તમને ફોન કરીશ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
3: At Tanishq, no two diamonds are exactly alike. They're beautifully rare, just like the woman who wears them. That's why this is the perfect time to find yours at the Tanishq Festival of Diamonds, with up to 25% off on diamond value and making charges, plus zero deduction on your old gold exchange above 18 carat. Visit Tanishq, New Jersey at 1429 Oak Tree Road, Islin, New Jersey today. Tanishq, a Tata product. Terms and conditions apply.
4: Kandhon se milte hain kandhe, kadmon se kadam milte hain.
5: हजारों लोग एक तिरंगा एक दिल, और इस फीलिंग का नाम है इंडिया डे परेड 2026.
6: संडे अगस्त 9th 1 PM onwards, फ्रॉम इस्लिन टू एडिसन ऑन ओक ट्री रोड, फीचरिंग लक्ष्मीराज सिंह जी महाराज, ऋचा अनिरुद्ध, सानिया मल्होत्रा एंड मोर. जॉइन द कल्चरल फेस्ट एंड मेला बिहाइंड उमिया धाम टेम्पल.
7: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
8: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइंस की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी, स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इसलिन, न्यू जर्सी.
9: जय गुरुदेव. गायत्री चेतना सेंटर पिस्केटवे, आपने अने आपना परिवार ने गुरु पूर्णिमा अने रुद्राभिषेक મહોત્સવ માં સ્નેહ ભર્યું આમંત્રણ આપે છે. શનિવાર 1 ઓગસ્ટે સવારે 10 વાગે શિવજી રુદ્રાભિષેક અને સાંજે 5 વાગે વિરાટ દીપ યજ્ઞ. રવિવાર 2 ઓગસ્ટે સવારે 10 વાગે 251 કુંડિયા ગાયત્રી મહાયજ્ઞ, શાંતકુંજ હરિદ્વાર ના પૂજ્ય સંતો દ્વારા વૈદિક વિધિ મુજબ અનુષ્ઠાન અને ડોક્ટર ચિન્મય પંડ્યાજી ની પાવન ઉપસ્થિતિ. 7323578200. જય ગુરુદેવ.
10: એન્જોય યોર ગોલ્ડન ડેઝ વિથ કલ્યાણ જ્વેલર્સ. ગેટ અપ ટુ 50% ઓફ ઓન મેકિંગ ચાર્જીસ. વિઝિટ Kalyan Jewelers at Oak Tree Road, Islington, New Jersey. Conditions apply.

0: 92.7 FM. Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: કયા પ્રકારની જોબ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ નહીં લઈ શકે? ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. મને બે જ પ્રકારની જોબ એવી લાગે છે કે જે એઆઈ નહીં લઈ શકે ફ્યુચરમાં. દેટ ઇઝ ફર્સ્ટ વન, ફિઝિકલ લેબર. જ્યાં મેન્યુઅલ લેબરની વાત છે ત્યાં મને એવું લાગે છે કે એઆઈ જોબ નહીં લઈ શકે. અને બીજા પ્રકારની જોબ એ છે એ લોકોની જોબ કે જેમને ઓલરેડી એઆઈ આવડે છે, જેમને એઆઈનો ઉપયોગ કરવાનો આવડે છે અને એઆઈ થકી એ વર્ક કેવી રીતે બેટર કરી શકે છે એ ફિલ્ડમાં કાં તો રિસર્ચ કરતા હોય કાં તો એમાં ઓપરેટ કરતા હોય. બાકી બધાની જ જોબ્સ ખતરામાં છે, ઇન્કલુડિંગ આરજીસ. કારણ કે હવે એઆઈ બોલી પણ શકે છે, અવાજ પણ ચેન્જ કરી શકે છે, બધું જ કરી શકે છે. રિસન્ટલી ખબર આવી છે કે એમેઝોને 14,000 એમ્પ્લોઈઝને કાઢી મૂક્યા, કારણ કે એ જનરેટિવ એઆઈના પાછળ ખર્ચો કરી રહ્યા છે. અને ઓબ્વિયસલી એઆઈ ઇઝ ફાસ્ટર ધેન હ્યુમન્સ. બીજી બાજુ એઆઈને સંલગ્ન એક ખબર એ પણ છે કે ચેટ જીપીટી ગો આવનારા એક વર્ષ માટે ઇન્ડિયન યુઝર્સ માટે ફ્રી રહેવાનું છે, સ્ટાર્ટિંગ ફ્રોમ નવેમ્બર 4th. એનો ઉપયોગ કરો અને જરાક શીખો કે હાઉ ટુ ઓપરેટ ઇન ધીસ એઆઈ વર્લ્ડ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી થોટ. ગુડ મોર્નિંગ.
2: Only on Mirchi, it's hot.
3: Hi, my name is Peter Parker.
4: Okay then, Spider-Man brand new day aa gayi hai. And for God's sake, please, theater mein jaakar hi dekho is what Jeetu Raj will tell you. Kyunki is film mein kahi chhoti-chhoti aisi cheeze hain. Especially jab characters aapas mein baat karte hain, to unki whispers, unka pyaar, unka ghussa, wo theater mein jo maza deta hai, wo kahi bhi nahi dega. And for God's sake, kisi se bhi story mat suno. Don't take any spoilers. Film mein kahi aisi cheeze hain jo tere ko itna surprise kar jayengi.
5: Spiders have free life cycle.
4: I just can't begin to tell you. I'll tell you the biggest thing. Spider-Man mein villain kaun hai? Yani kyun kai baar puri film mein pura ka pura shahar suffocate hone lagta hai? Kyun Spider-Man apne aap mein ghutne lagta hai? Ye reason us villain par jaakar rukta hai. I'm not going to tell you who it is. Also, tere mein se kai log ye expect karenge ki because it's Spider-Man brand new day and Spider-Man rests on the shoulders of Ned arthat Jacob Batno, also MJ arthat Zendaya and Peter Parker yani Tom Holland. In this film, it's a little different. In fact, I can go ahead and tell you ki ye film puri tarah se Tom Holland ke shoulders par rest karti hai. Kyun, kya, kaise, wo jaakar dekho. Also, there's a particular scene between John Bernthal, arthat Frank Castle, aka Punisher, and Tom Holland, arthat Peter Parker, jo theater se aane ke baad bahut der tak tere ko yaad rahega. Also, if you have kids around you, enjoy it fully, kyunki kai baar bachche Bollywood ke film ki tarah seetiyan maarte hain, taaliyan bajate hain, and it's all required in Spider-Man Brand New Day. But I must give you a disclaimer. Agar tune Spider-Man ke franchise ke pehli फिल्म में नहीं देखी है तो प्लीज यूट्यूब पर जाकर कहीं पर उस फिल्म के पूरे रिकैप जो है वो वीडियो देखो एंड देन सी द फिल्म, तेरे को कुछ एक्स्ट्रा मजा आएगा. फॉर नाउ स्पाइडरमैन की वजह से जीतूराज टॉम हॉलैंड का कुछ एक्स्ट्रा फैन हो गया है. ओ आल्सो डोंट फॉरगेट टू कैच माय रिव्यू ऑन इंस्टाग्राम एट मिर्ची जीतूराज, जहां पर कुछ एक्स्ट्रा बातें बताई है जीतूराज ने. वो क्या है? ओके, आई टोल्ड यू, इंस्टाग्राम मिर्ची जीतूराज. फॉर नाउ स्पाइडरमैन ब्रांड न्यू डे. बाय द वे, कई लोग पूछे हैं कि क्या जेंडाया एंड टॉम हॉलैंड के बीच में स्मूचिंग सीन है. फॉर गॉड्स सेक ब्रो, अगर स्मूचेस देखने हैं तो इमरान हाशमी की कोई फिल्म डाउनलोड करके देखो. दिस इज स्पाइडरमैन ब्रांड न्यू डे रेकमेंडेड बाय जीतूराज विद 4 मिर्चीज.
6: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Iselin, New Jersey. Conditions apply.
7: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
8: मिस इंडिया लाए हैं लेटेस्ट ब्राइडल लहंगास, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
7: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इसलिन.
9: तेरा क्या होगा कालिया?
10: सरदार, मैंने आपका नमक खाया सरदार,
9: अब मिर्ची खा.
11: रेडियो मिर्ची, इट्स हॉट.